શુભોદયા શુભોદયા પ્રીતિય સ્નેહિતરે નમસ્કાર નમસ્કાર નમસ્કાર રા કેલ્દા ઇદરા મેનુ ધ્વનિ 90.4 FM KLE ગના સુબળ ગાવ્ય મંટુ મતલબ રેડિયો કેન્દ્ર નિમ્મોંદિગે નાનુ મંચનાત પઈ ઉત્તમ ગીતેગળોંદિગે આરંભ માડુના ધીસ ઇઝ નિમ્મોંદિગે નાવુ સ્પેશિયલ કાર્યક્રમ હાડેના કેળી મજા માડી